શ્રી દીપનારાયણ ભગવાન કી જય, શ્રી લાલાનંદજી મહારાજ કી જય. The translation of the refrain would be, O my mind, O human, repeat your guru's name, because it is very difficult that you will get a human body again.